0: राष्ट्रीय टेलीमेडिसिन सेवा ई संजीवनी 50 करोड़ टेली कंसल्टेंट्स ने वटावी गई छे। डिजिटल टेक्नोलॉजी द्वारा देशभरना लोकोने सस्ती सुलभ अने सारी आरोग्य संभाळ सेवा पूरी पाडवाना सरकारना प्रयासमां आ एक महत्वपूर्ण सीमाचिन्हरूप छे। आरोग्य अने परिवार कल्याण मंत्रालय जणाव्यु हतुं के अत्यार सुधीमां तमाम 36 राज्य अने केन्द्र शासित प्रदेशमां 50 करोड़थी वधु टेली कंसल्टेशन हाथ धराया छे। ई संजीवनी हेठळ હાલમાં 1,42,000થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર, 19,000થી વધુ મેડિકલ હબ અને 901 ઓનલાઇન ઓપીડી કાર્યરત છે। આ પ્લેટફોર્મ સાથે 2,00,000થી વધુ આરોગ્ય સંભાળ કાર્યકરો પણ જોડાયેલા છે। બેનિન સિટીથી લાગોસ જઈ રહેલ નાઇજીરિયન લશ્કરી વિમાન ક્રેશ થયા બાદ મૃત્યુ આંક 32 પર પહોંચ્યો છે, જેમાં 25 મુસાફર અને 7 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે। રાષ્ટ્રપતિ બોલા ટિનુબુએ પુષ્ટિ આપી હતી કે કોઈનો બચાવ થયો નથી અને નાઇજીરિયન વાયુસેનાને તાત્કાલિક ક્રેશના કારણની સંપૂર્ણ તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો। યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ નાટો સહયોગીના 3 દેશના પ્રવાસની શરૂઆત આઇસલેન્ડથી કરી છે। રેગજાવિકમાં શ્રી રૂબિયોએ આઇસલેન્ડને એક સારો મિત્ર ગણાવ્યો અને કહ્યું કે વાટાઘાટો આર્કટિક સુરક્ષા, મજબૂત વ્યાપારી અને ઉર્જા સંબંધો અને ગાર્ડ સંરક્ષણ સહયોગ પર કેન્દ્રિત હશે। તેમની મુલાકાત ગ્રીનલેન્ડ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વારંવારની ટિપ્પણી અને સોશિયલ મીડિયા નકશા પર ચિંતાઓ વચ્ચે આવી છે, જેમાં આઇસલેન્ડને યુએસ ક્ષેત્રમાં સમાવવામાં આવ્યો હોવાનું જણાય છે। અમેરિકા, કેનેડા અને 8 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોએ ઈરાન અને તેના પ્રોક્સી પર પશ્ચિમ ગોળાર્ધમાં આતંકવાદી પ્રવૃત્તિ અને અન્ય ગેરકાયદેસર કામગીરીનો આરોપ લગાવ્યો છે। આવી પ્રવૃત્તિનો સામનો કરવા માટે વધુ સંકલન પર ભાર મૂક્યો છે। આ સંયુક્ત ઘોષણા ગયા મહિને યોજાયેલ યુએસ પેરાગ્વે ફોરમ બાદ કરવામાં આવી હતી। ભારતીય શેરબજારમાં આજે સ્થાનિક ઇક્વિટી સૂચકાંક 0.5%થી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા। છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 530થી વધુ અને નિફ્ટીમાં 150થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો। ક્ષેત્રીય મોરચે પાવર, કેપિટલ ગુડ્સ અને ઓઇલ અને ગેસ ટોચના ફાયદા તરીકે ઉભરી આવ્યા હતા, જ્યારે હોસ્પિટલ્સ, આઈટી અને રિયલ્ટીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો। પુરૂષ ક્રિકેટમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે 5 મેચની T20 શ્રેણીનો પહેલો મુકાબલો આજે લખનઉમાં રમાશે। આ મેચ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થશે। 2026 એશિયન ગેમ્સની ભારતીય ટીમમાંથી 10 ખેલાડીની શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે અને અન્ય 3 ખેલાડી પણ T20 ટીમનો ભાગ છે। બીજી તરફ વેસ્ટઇન્ડિઝે શ્રેણી માટે T20 ટીમમાં શિમરોન હેટમાયર, રોમેન પોવેલ અને રોમારિયો શેફર્ડ જેવા ખેલાડીનો સમાવેશ કર્યો છે। શ્રેણીની આગામી 4 મેચ 9, 11, 14 અને 17 ઓક્ટોબરે રાંચી, ઇન્દોર, હૈદરાબાદ અને બેંગલુરૂમાં રમાશે। આજે ફિફા આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચમાં ભારત ઉરુગ્વે સામે ટકરાશે। આ મેચ સોલ્ટલેકના યુવા ભારતની ક્રિંગ રંગન ખાતે રમાશે। ભારતે અગાઉ પનામા સાથે 1-0થી ડ્રો કર્યો હતો અને શનિવારે બ્રાઝિલ સામે 4-0થી હારી ગયું હતું। ભારતીય કોચ ખાલિદ જમીલે કહ્યું કે અગાઉની મેચમાં ખેલાડીમાં સંકલનનો અભાવ હતો। તેમણે કહ્યું કે ઉરુગ્વે સામેની મેચની પ્રથમ મિનિટથી ટીમ સાવધ રહેશે। આ દરમિયાન ઉરુગ્વે કોચ ડિએગો ફેરલાને ભારતીય ટીમના ખેલાડીઓની પ્રશંસા કરી હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે ફ્લીટ સપોર્ટ શિપ એક લોન્ચ કર્યું। પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઈંધણના ભાવમાં વધારાની સ્થિતિ વચ્ચે તમામ હિસ્સેદારો સાથે સરકાર બેઠક કરશે। એસઆઈઆર મામલે નિર્વાચન સદન સુધી વિરોધ કૂચ કરતા અટકાવાયા બાદ વિપક્ષી પાર્ટીના નેતાઓના સંસદ સ્ટ્રીટ પર ધરણા। તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં 5 વિધાનસભા બેઠક અને આસામમાં 1 લોકસભા બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। નાઇજીરિયન લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 32ના મોત અને લખનઉ ખાતે આજની મેચ સાથે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની T20 ક્રિકેટ શ્રેણીનો આરંભ થશે। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી મુંબઈ

0: FM Gold, खरा सोना।
1: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना अने न्यूज़ ऑन AIR आ मोबाइल एप्लिकेशन पर एकदम खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे हूँ तरुलता करोड़िया। तमाम मित्रों ने तरुलता करोड़ियाना सस्नेह नमस्कार। मित्रों फरी एक वार आज आपनी कसोटी। हाँ मित्रों गुजराती गरबा એ માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત નથી। ગુજરાતના જે ગરબા છે એ હવે ગ્લોબલ ગરબો થઈ ગયો છે અને આ ગ્લોબલ ગરબો વિદેશમાં તો પહોંચી ગયો છે પરંતુ સાથે સાથે બોલિવૂડની અનેક હિન્દી ફિલ્મોમાં પણ પહોંચી ગયો છે। અનેક મરાઠી ફિલ્મોમાં પણ આપણને ગરબા સાંભળવા મળે છે। તો આજે આપે મને ફોન કરીને જણાવવાનું છે એ કઈ કઈ હિન્દી ફિલ્મો છે જેમાં ગુજરાતી ગરબા લેવામાં આવ્યા છે, ગુજરાતી ગરબા પર ડાન્સ કરવામાં આવ્યો છે। તો એ હિન્દી ફિલ્મોના નામ, એ હિન્દી ફિલ્મમાં કોણ હતું એ જો તમે કહી શકો, અથવા તો એ હિન્દી ફિલ્મ શું આપે જોઈ હતી એ વિશેની વાતો આજે આપણે કરીશું। તો તરત જ ફોન ઉપાડજો, નંબર છે 02245154134, 02245154135। મને ફોન કરીને જણાવવાનું છે કે હિન્દી ફિલ્મોમાં કયા કયા ગરબાઓ છે અને કયા કયા ગુજરાતી ગરબાઓ પર નૃત્ય કરવામાં આવ્યું છે।

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना अने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर कार्यक्रम गीत गुर्जरी करुलता करोड़ियानी साथे। तो मित्रों, नीता राणा नुं कहेवुं छे के क्रांतिवीर फिल्म जे 1994 मां आवी थी एमां अंबे माताનું गीत छे जोहर महमूद इन होंगकोंग, एमां आयो आयो नवरात्र त्यौहार आवुं एक सरस मजानुं गीत छे। तो हम दिल दे चुके सनम ढोली तारो ढोल वागे आ गीत छे। आ गरबो छे એટલે આ બધા જ ગરબા છે। આ સિવાય સુહાગ જે 1979માં આવી હતી તેમાં અમિતાભ બચ્ચન અને રેખાનું ગીત આજે પણ નવરાત્રિમાં તમને હંમેશા સંભળાતું જ હોય છે, હે નામ રે શેરોવાલી। આ ગરબો ખૂબ જ પ્રસિદ્ધ થયો અને જ્યારે પણ નવરાત્રિ હોય ત્યારે આ અચૂક વાગતો હોય છે। અને રામલીલા આ ફિલ્મ જે 2013માં આવી હતી એમાં નગાડા સંગ ઢોલ બાજે લહુ મૂગ લગ ગયા લીલી લેંબડી રે જેવા ગુજરાતી ગરબા આપણે અનેકવાર આ ફિલ્મમાં જોયા છે, માણ્યા છે। અને મિત્રો, તમારે મને આજે એ જ જણાવવાનું છે કે કઈ હિન્દી ફિલ્મોમાં ગુજરાતી ગરબા છે। નવદુર્ગ

0: કહાની નવરાત્રીમાં તૈયાર થઈ જઈએ 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રા માણવા, અને સાથે રાસ ગરબાની રમઝટ આવી રહ્યા છે આપના મનગમતા નવ આરજે.
1: નવરાત્રી અને 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રાનો શુભારંભ કરીએ આપની સાથી અને સંગી નીતા સાથે. પહેલે નોરતે
2: શક્તિપીઠોની આ દિવ્ય યાત્રામાં માં જગત જનની પૂજા અર્ચના આરાધના આપણે કરીશું પૂજા પાઠક સાથે. બીજા નોરતે
3: શક્તિપીઠના પવિત્ર ધામની યાત્રા અને રાસ ગરબાની રમઝટની સુકાન લેશે. ત્રીજા નોરતે આરજે કાજોલ વજાણી
4: દીપ માળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા. ચોથે નોરતે
5: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય. 15 ઓક્ટોબર ને 5મા નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી.
6: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહે. 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે.
7: 7મા નોરતે સાથિયા પૂરતા પૂરતા તાળીઓના તાલે આવશે નેહા પરીખ.
0: 8મા નોરતે હોમ હવન ધૂપ અને શંખના સાથે નૈમિતા રાવલ. રાસ ગરબા રમતા રમતા આવી પહોંચ્યા 51 શક્તિપીઠોના અંતિમ પડાવમાં. 9મા નોરતે શ્વેતા કોલ્હે. ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. નવરાત્રી સ્પેશિયલ માં ફિલ્મ આવી હતી રઈસ, જેમાં ગીત હતું ઉડી ઉડી જાય. મિત્રો, શાહરૂખ ખાન અને માયરા ખાન આના ઉપર આજે ગુજરાતી લોકસંગીતની ધૂન અને મકર સંક્રાંતિ કે પતંગબાજીની સાથે ગરબાનું મિશ્રણ કરી આ ગીત બનાવવામાં આવ્યું હતું, ફિલ્માવવામાં આવ્યું હતું અને આ એક ખૂબ જ ફેમસ ગીત બની ચૂક્યું હતું. તો આવ્યું કાય પો છે, આ 2013માં ફિલ્મ આવી જેમાં ગીત હતું શુભારંભ. મિત્રો, આ જે ગીત હતું એ સુશાંત સિંહ રાજપૂત અને રાજકુમાર રાવ, તો ગુજરાતી ગરબા અને જે ગુજરાતી ગરબાના બીટ્સ હોય એની સાથે શરણાઈના ધૂનનું મિશ્રણ કરી આ ગરબો બનાવવામાં આવ્યો હતો શુભારંભ. અને દરેકે દરેક તહેવારોમાં અને ખાસ કરીને લગ્ન પ્રસંગમાં આ આપણને સાંભળવા મળતો હોય છે.

0: નવદુર્ગાની નવરાત્રિમાં તૈયાર થઈ જઈએ 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રા માણવા, અને સાથે રાસ ગરબાની રમઝટ આવી રહ્યા છે આપના મનગમતા નવ આરજે.
1: નવરાત્રિ અને 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રાનો શુભારંભ કરીએ આપની સાથી અને સંગી નીતા સાથે પહેલે નોરતે.
2: શક્તિપીઠોની આ દિવ્ય યાત્રામાં માં

0: जगत जननी ने पूजा अर्चना आराधना अपने करीशु पूजा पाठक साथे बीजा नोरते
1: शक्ति पीठ ना पवित्र धाम नी यात्रा अने रास गरबा नी रमझट नी सुकान लेशे त्रीजा नोरते आरजे काजोल वजाणी
2: दीप माळा अने दीवड़ाओना जगमगाट साथे शिरे गरबो लई आवशे रोशनी सावला चौथे नोरते
3: आरती विना आद्य शक्ति नी भक्ति कई रीते पूर्ण थाय 15 ઓક્ટોબર ને 5માં નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી
4: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહે 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે
5: 7માં નોરતે સાથિયા પૂરતા પૂરતા તાળીઓના તાલે આવશે નેહા પરીખ
6: 8માં નોરતે હોમ હવન ધૂપ અને શંખના સાથે નૈમિતા રાવલ
7: રાસ ગરબા રમતા રમતા આવી પહોંચ્યા 51 શક્તિપીઠોના અંતિમ પડાવમાં 9માં નોરતે શ્વેતા કુલ્હે
8: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ

નવદુર્ગાની નવરાત્રિમાં તૈયાર થઈ જઈએ 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રા માણવા અને સાથે રાસ ગરબાની રમઝટ આવી રહ્યા છે।

0: આપના મનગમતા નવ આરજે
1: નવરાત્રી અને 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રાનો શુભારંભ કરીએ આપની સાથી અને સંગી નીતા સાથે પહેલે નોરતે
2: શક્તિપીઠોની આ દિવ્ય યાત્રામાં માં જગત જનનીની પૂજા અર્ચના આરાધના આપણે કરીશું પૂજા પાઠક સાથે બીજા નોરતે
3: શક્તિપીઠના પવિત્ર ધામની યાત્રા અને રાસ ગરબાની રમઝટની સુકાન લેશે ત્રીજા નોરતે આરજે કાજોલ વજાણી
4: દીપ માળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા ચોથે નોરતે
5: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય 15 ઓક્ટોબર ને 5 માં નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી
6: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહે 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે
7: સાતમા નોરતે સાથિયા પૂરતા પૂરતા તાળીઓના તાલે આવશે નેહા પરીખ
0: આઠમા નોરતે હોમ હવન ધૂપ અને શંખનાદ સાથે નૈમિતા રાવલ
8: રાસ ગરબા રમતા રમતા આવી પહોંચ્યા 51 શક્તિપીઠોના અંતિમ પડાવમાં નવમા નોરતે શ્વેતા કોલ્હે
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરાસોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર ખરાસોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી ગીત ગુર્જરીમાં આજનો પ્રશ્ન હતો કે કયા કયા હિન્દી ફિલ્મોમાં ગુજરાતી ગરબા આપણને જોવા મળ્યા છે તો 2023માં આવી હતી ફિલ્મ મજામાં જેમનું ગીત હતું બૂમ પડી એમાં માધુરી દીક્ષિતે પારંપરિક ગરબાના સ્ટેપ્સ લીધા છે તો ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા 2011માં આ ફિલ્મ આવી હતી અને રમો રમો આ ગીત સોનાક્ષી સિન્હા મિત્રો આ પારંપરિક ગીતમાં માતાની ભક્તિ પણ બતાવવામાં આવી છે અને સાથે સાથે ગરબાના બીટ્સ પર ગરબા પણ કરતા આપણને જોવા મળે છે તો લગાન ફિલ્મમાં 2001માં રાધા કે સેના જલે આમિર ખાન અને ગ્રેસી સિંહ આપણને રાસ દાંડિયા રમતા દેખાય છે મિત્રો આ હતી હિન્દી ફિલ્મોમાં લેવાયેલા ગુજરાતી ગરબાની વાતો આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા ફરી મળીશું વચન સાથે નમસ્કાર 4 વાગે આપ સાંભળશો સમાચાર